નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ ગીત બહાર કાર્યક્રમ. તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાયા હોય તે બધાના મારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. બપોરનો સમય છે. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ લોકો ઘણીવાર સારા બનવા માટે ભાઈ જ વખાણ કરે છે. આવા લોકો તેમના દિલ પર કંઈક બીજું અને જીભ પર કંઈક બીજું હોય છે. એટલે કહેવાય ને ભાઈ ઘણીવાર લોકો સારા બનવા માટે તમારા વખાણ કરે છે. એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમનું એક સુંદર મજાનું ગીત લઈ લઈએ. અલકા યાજ્ઞિકના અવાજમાં લેવામાં આવેલું

ગીત બહાર કાર્યક્રમ ચાલી રહ્યો છે અને ગીત બહાર કાર્યક્રમમાં તમારું બધાનું સ્વાગત છે અને હું છું અમિતા. તો શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ કોઈનું ખરાબ ત્યારે જ કરવું જ્યારે તમારી પાસે તમારી પોતાની ખરાબ સાંભળવાની તાકાત હોય છે. એટલે કહેવાય ને ખરાબ ત્યારે જ કરવાનું જ્યારે તમારી પાસે પોતાની ખરાબ સાંભળવાની હિંમત હોય છે. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ ભાઈ, ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું.

શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ જીવનનો આનંદ માણો, દરેક નાની નાની બાબતોમાં ખુશી શોધો અને આનંદ કરો. આ નાની નાની ખુશીઓ તમારી અમૂલ્ય ક્યારે યાદો બની જાય છે તમને પણ ખબર નથી પડતી. એટલે કહેવાય છે ને કે ભાઈ લાઈફનો, જીવનનો આનંદ માણો, દરેક નાની નાની બાબતોમાં ખુશી શોધો અને આનંદ કરો. નાની નાની ખુશીઓ તમારું ક્યારે યાદો બની જાય છે એ તમને પણ ખબર નથી પડતી. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમ સુંદર મજાના આગલું ગીત લઈ લે, જીનલ કાપડિયાના અવાજમાં લેવામાં આવેલું.

ભાઈ ગીત બહાર કાર્યક્રમ ચાલી રહ્યો છે એમબીસી રેડિયો પર, અને ગીત ગુજરાતી ગીતોની મજા મારતા આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ અને સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. ભાઈ ધર્મેશ બારોટના અવાજમાં લેવામાં આવેલું.

0: ઉપરાંત બોમ્બ જેવા લોકોનો ઈગો બ્રેક કરવા જ હું નો હ્યુમન આપ બનાવી રહ્યો છું.
1: મારે નથી બનવું તારા જેવું લાઈફમાં. આઈ ડોન્ટ વોન્ટ ટુ વેસ્ટ માય લાઈફ બીંગ અ હાઉસવાઈફ.
2: શાંતિથી અહીંયા જીવવા મળે છે તો જીવને જીવ નહીં.

એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અમે આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. એની સાથે અમે તમને આપો અનુમતિ. નમસ્કાર. શુભ દિવસ.